0: શ્રી શર્મા કહ્યો કે કિસાનારી બરકત સારું રાજ્ય સરકાર પાણી અને બિજલીની ઉપલબ્ધતા તે કરણરી વિગતવાર યોજના બનાઈ હૈ. એ મોકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કહ્યો કે રાસાયણિક ખેતી કારણ ખેતામાં મિટ્ટીમાં ઓર્ગેનિક કાર્બન ઘણો કમ વેક્યો હૈ. બુંદી જિલ્લાની કેશવરાય પાટણ તાલેડા હિંડોલી પંચાયત સમિતિના કામકાજમાં લાપરવાહીના આરોપમાં બીડીઓ 11 ગ્રામ વિકાસ અધિકારીઓને મુઅત્તલ કરતિયા ચ્યા હૈ. આ ગ્રામ વિકાસ અધિકારીઓને ખિલાફ 16 CCA રાતેત વિભાગીય કાર્યવાહી શરૂ કરવાના હુકમી દિયા ચ્યા હૈ. પ્રદેશમાં આજ શહેરી અને ગ્રામીણ સેવા શિબિર શરૂ થયા. 15 જુલાઈ તાઈ ચાલણવાળા આ શિબિરના જરીએ લોકોને ન્યારી ન્યારી સરકારી યોજનામાં અર સેવામાં રો ફાયદો આસાની ઉંધીઓ ચાર્યો હૈ અર ન્યારા ન્યારા મહેકમાઓ જુડ્યા કામ મોકે નિપટાયા ચાર્યા હૈ. કેન્દ્રીય વન અર પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજ અલવરમાં શહેરી સેવા શિબિર રી શરૂઆત કિની. એ મોકે વે લોકો શિબિરમાં મુહૈયા કરાયા જા રહ્યા સુવિધાની જાણકારી લીની અર જમીરા પટ્ટા દીના. મેડિકલ કોલેજોમાં દાખલા સારું 21 જૂન ઓજુ લી જવાની નીટ UG પરીક્ષામાં હવે વિદ્યાર્થીઓને 15 મિનિટ બત્તા મિલેલા. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NTA મુજબ હવે 195 મિનિટ રી આ પરીક્ષા દોપહેરા પાછે 2 બજાઉં સંજા 5:15 તાઈ લી જવેલા. દુજગાની કોટા વિશ્વવિદ્યાલય રી ઓરૂ રાજસ્થાન રાજ્ય પાત્રતા પરીક્ષા સેટ 2026 ઈ સાલ 6 સપ્ટેમ્બર ને લી જવેલા. ઈ સારું 14 જૂન 15 જુલાઈ તાઈ ઓનલાઈન તરીકા અરજી દી જા શકેલા. વિશ્વવિદ્યાલયના કુલગુરુ પ્રોફેસર BP સારસ્વત બતાયો કે ઈ દફા આ પરીક્ષા રાજસ્થાની સિંધી પંજાબી ફારસી અર ઉર્દુ સમેત 35 વિષયામાં લી જવેલા. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. ઉપમુખ્યમંત્રી અર પરિવહન મંત્રી ડોક્ટર પ્રેમચંદ બૈરવા સડકા માથે હિફાજતના જનતારો આંદોલન બનાવણ સારું સગળાઓ જિમ્મેદારી સાગે કામ કરણ બાબત કહ્યો હૈ. વે આજ જયપુરમાં સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ રી મીટિંગમાં બોલ રહ્યા હા. ઉપમુખ્યમંત્રી સડકા માથે હિફાજત રા જતન અસરદાર તરીકાઓ કરણ સડક હાદસા રી જદમાય આવણવાળાને તુરત મદદ અર બહેતર ઇલાજ મુહૈયા કરાવણ રાય હુકમ દીના. વે સડક સુરક્ષા મિત્રાને પ્રોત્સાહન રાશિ સાગે જરૂરી સાજો સામાન દેવણ બાબતે કહ્યો. ડોક્ટર બૈરવા જનતા સારું આસાન અર આરામદાયક સફર તે કરણ સારું બસારી ફિટનેસ જાંચ કરાવણ અર બસ ચલાવણવાળાના સ્વાસ્થ્યની જાંચ કરાવણમાં થઈ જોર દીનો. કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલે નૌજવાનો નશો ની કરણ બાબત કહ્યો હૈ. વે આજ જયપુરમાં નશા મુક્ત ભારત જનચેતના સંમેલનમાં બોલ રહ્યા હા. અઠાવલે નૌજવાનો મારી તાકત દેશ બનાવણ માય લગાવણ સારું કહ્યો. કેન્દ્રીય રાજ્યમંત્રી કહ્યો કે નશાઓ સમાજના હર તબકાને નુકસાન ફે હૈ. વે સગળા લોકોને આરએસઆરએ રા નશો કરણવાળાને નશો છોડવા સારું પ્રેરિત કરણ બાબત કહ્યો. મંત્રી જાતિરા આધાર જનગણનાને દેશ સારું ચોખ્ખી બતાવી.
1: માનનીય નરેન્દ્ર મોદીજી કે સરકાર ને હર જાતવાર જનગણના કરને કા નિર્ણય લીધા હૈ. તબ હર જાતિ કા કિતના પરસેન્ટેજ હૈ પોપ્યુલેશન એ જાણકારી મિલેગી. દૂસરા હર ફેમિલી કી ક્યા ડિફિકલ્ટી હૈ ભી જાણકારી મિલેગી. ઓર કૌન સે ફેમિલી કો રિઝર્વેશન કા SC ST કો ઓબીસી કો ફાયદા મિલા હૈ ઓર ઉનકો કિનકે પાસ ખેતી હૈ કિનકે પાસ બિઝનેસ હૈ એ સબ જાણકારી મિલને કે બાદ હર જાતિ કો ન્યાય દેને કે લીએ સરકાર કો એક ક્લિયર એજેન્ડા ઉનકે સામને આયેગા તો એ ભી નિર્ણય હમારે સરકાર ને લિયા હૈ.
0: શ્રી અઠાવલે કહ્યો કે નશા મુક્તિ કેન્દ્ર ખોલણવાળાને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય રી ઓરૂમાલી મદદ દી જાવેલા. વે એક ગેર સરકારી સંસ્થાન કા નિમ રાખી જ્યા નાગરિક અર દિવ્યાંગ જન સન્માન સમારોહમાં આઈ શિરકત કિની. એ મોકે વે કહ્યો કે મંત્રાલય દિવ્યાંગ જન ને જરૂરી સાજો સામાન મુહૈયા કરાવણો તે કિનો હૈ. આજ બાલ શ્રમ નિષેધ દિવસ મનાઈ ચ્યો. એ મોકે કરૌલીમાં બેક ટુ સ્કૂલ અભિયાન શરૂ કરી ચ્યો. એ રીતે 12 જુલાઈ તાઈ સામુદાયિક જાગરૂકતા જોડ્યા કાર્યક્રમ રાખ્યા જાવેલા. એ સાગે સ્કૂલ છોડ ચૂક્યા બચ્ચાને ઓજુ ભણાઈ લિખાઈ જોડવા